હવે અમારા પ્રિય શ્રોતાજનોને એક ગુજરાતી ગીત મનહર ઉદાસને સ્વરમાં બચપન લખવાવાળા છે, પોએટ છે,